चौपाल कार्यक्रम सुनवाला संदा कास्तगार भाई भणा को चौपाल कार्यक्रम में घणो घणो स्वागत छे। साथ ही साथ राजू भाई गाडी सु घणी घणी राम राम। भाई भणाओ, मने पूरी उम्मीद छे और आशा भी छे कि आप सब मस्त होगा, आनंद में होगा। और सबसे बढ़िया बात तो यह छे कि सब अपनी जो खेती छे आप जाना चाहिए छे जी कि आपने सब फसला वसला सब कट गया, अपना सारा खेत खाली छे। પણ એ ચર્ચા પર બી હું વાત કરું આપશું, પણ હું કે ફલે હું ખબર ચાર છું ભાઈ બનાવ કે ગરમી બહુ જોરાંકી પડ રહી છે। અબ આપણે જાણે છે કે જબ ગરમી જોરાંકી પડ રહી છે તો આપણે યા બી જાણે છે કે ગરમીમાં કઈ સારી બીમારીઓ બી હોય છે ઓર ઓરને તો કમસે કમ જકર તો લાગી જાઓ છે। મારો ખબાકો અર્થ યો છે કે એ ગરમીમાં પેય પદાર્થ જ્યાં છાછ છે, દહી છે, હે અમરસ છે, હે કરીકો આંચ છે, એસા કી ચીજ આપણકો જ્યાદા સેવન કરવી ચાહીએ। દૂસરી ચીજ ગરમી શું બચની ચાહીએ, અતિ આવશ્યક બહુ જ્યાદા જરૂરી કામ હોય તો હી આપણે ઘર કે બહાર કડા હે ને, ક્યુકે બહાર બજ્યા કે બાદ તો છે તબ્બા લાગ જાવ છે। હાલાકી હું જાણું છું હાલ રૂણી ન તબ્બા લાગી, પણ ફેર ભી ગરમી બહુ જોરાકી પડ રહી છે ભાઈ બણો। દૂસરી ચીજ યા છે કે જબ ભી આપણે કોઈ કામ શું, દેખો કામ પર તો જાણી પડોગો, લેકિન જબ ભી કોઈ આપણે આવશ્યક કામ શું કરે ઘર શું બહાર કઢ રહ્યા છે તો ભૂખા પેટ તો કદી ભી ન કઢા, બિલકુલ યા માનર ચાલો કાન કાંઈ ખા પી કઢા, ઓર પાણી કી તો સમુચિત વ્યવસ્થા આપણા પાસે રાખાઈ સહી। દૂસરી ચીજ બડા બુડા કર ગયા છે અર યા બાત ખા તક સાર્થક છે યા તો આપ જાણો, પણ અગર આપણે જેબમાં કાંદો રાખંગા તો યું ખ છે કે ભાઈ જકર ન લાગે હે ને, તો મારો ખબાકો અર્થ યો છે। અર ખાસ તોર પર દેખો વ્યવસાદી બી ચાલ રહ્યા છે ભાઈ બનાવો, તો આપણને ખાવા પીવા કો બી વિશેષ ધ્યાન રાખવાનું છે। યું કોને કે ભાઈ બળબળતી પડી આ રહી છે તો દોગે છે કે ચાર કાલ્યા, મારો ખબાકો અર્થ યો છે કેવું કે ગરમી ગરમી હોય છે જેમાં સ્વાસ્થ્ય જ્યાદા ખરાબ હોય છે। શરદીમાં તો જે ખાવ જે પચે છે અને જે પર જે જચે છે, પરંતુ ગરમીમાં આપણને આ ચીજાકું ધ્યાન રાખણી છે જી। એક બહુ મહત્વપૂર્ણ વાત હું આપ લોકો શું કરવો ચાહું છું ભાઈ બણો, કે જ્યાં બાર મને આપ સુખી છે કે ભાઈ આપણા ખેત ખાલી પડ્યા છે, યાની કે જબ ખેત ખાલી પડ્યા છે તો અબ આપણને કાંઈ કરણી છે જી। જાહેર સી વાત છે કે ગરમી કી જુતાઈ ગહેરી જુતાઈ કરણી છે જી, અર ગહેરી જુતાઈ કરવા શું આપણે જાણે છે કે આપણી જમીનમાં નમી પદા હોય છે હે ને, ઓર જશાય મિટ્ટી ઉલટ પુલટ હોય છે તો કે ઉર્વરા શક્તિ બી બળે છે। આ પ્રશ્ન યો આવે છે કે આપણને એ ટાઈમ કી વિશેષ રૂપ શું કાંઈ કામ કરણી છે જી। મારું માનવું છે ભાઈ ભણાવો, આપણી જો મિટ્ટી છે ઊંકો પરીક્ષણ કરવા આવું આપણને બહુ આવશ્યક છે, કેમકે એ ટાઈમ કે ખેત ખાલી તો છે સહી, આપણને ઠામ ઠામ પશુ મિટ્ટી લે ઓર ઊંકો પરીક્ષણ કરાણી છે જી, જે શું આપણે યો પતો લાગવો ભાઈ ભણાવો કે આપણી મિટ્ટીમાં કી ચીજ કી તો કમી છે ઓર કી ચીજ કી અધિકતા છે, ઓર એ ચીજ આમાં અધિકતા ઓર કમી તાં સંતુલન કશા બનાવ્યું જા શકે છે, યો આપણે તાં વિશેષ રૂપ શું ધ્યાન રાખણી પડગો। ઓર મિટ્ટી કી જાંચ અગર આપણે ટર્મ ટુ ટર્મ કરાતા રહેગા તો આપણી મિટ્ટી ભી બઢિયા રહેગી, આપણી ફસલ ભી બઢિયા હોગી। જાહેર સી બાત છે જબ ફસલ બઢિયા હોગી તો આપણા પૈસા કી આવક ભી જ્યાદા હોગી, અને જબ આવક જ્યાદા હોગી તો કંઈ ના કંઈ સંપન્નતા આવગી। એ લેખ ભાઈ ભણાવો આપ સબ ચીજાને આ જાણો છો, પરંતુ મારો ધર્મ છે મારો કર્તવ્ય ભી છે કે હું આપસુ એ વાતને કરું, કેવું કે દેખો ભાઈ ભણાવો કઈ વાર કાંઈ હોય છે કે આપણે અટીકા કાંસુ સુનર અટી કાઢ દે છે, લેકિન કઈ વાર છોટી છોટી વાતા પર અગર આપણે ધ્યાન દેલ્યા ને તો યા માનર ચાલો કે કઈ બાર બહુ બડા કારણ આપણી જિંદગી કા બન જાઓ છે ભાઈ।

હું જાણું છું ચોપાલ છે, ઓર ચોપાલ છે તો ફેર જાહેર સી બાત છે, ગીત સંગીત હે ને, ઓર ભેટ વાર્તા ભી આપણે સુનાંગા આજ, કે કૃષક કા જો અનુભવ છે, કિસાન કા જો અનુભવ છે વો ભી આપણે સુનાંગા, પર ફલી આપણે સુનચા ચિત્રા પાંચાલ કી આવાજ મેં યો મીઠો સો લોકગીત.